ખાય ઔદુ બોલે જ્ઞાને તીરથ નાય સુખ ફલ પાય મેલ ન લાગે કાઈ ગોરખ પૂત લોહારી પા બોલે જોગ જુગત વિદસાઈ હાટી